नमस्कार श्रोता मित्रों, बीना पटेल ना आप सर्वने नमस्कार। आज चौथी मे आज कार्यक्रम में आज वैशाख व त्रीजनी सुंदर संध्याए आप सब श्रोता मित्रों आकाशवाणी कार्यक्रम में स्वागत है। मित्रों, कार्यक्रम में आपने सांभळ्युं फिल्म आशा नु गीत, अने आज फरी पाछा अमे लेजेंड आशा भोसलेना गीतों आपने संभळावा जई रह्या छे। मित्रों, आशा जी ने एवरग्रीन लेजेंड केम कहेवामां आवे छे ए समजवुं होय तो मात्र एक आंकड़ो ज पूरतो नथी। तेमणे 20 थी वधु भाषाओमां 12,000 थी पण वधु गीतो गाया छे। मित्रों, आपणे जीवन पर कदाच एटला गीतो सांभळी पण ना शकीए तेटला गीतो एमणे रेकॉर्ड कर्या छे, ने एमनी मेहनत, लगन अने संगीत प्रत्येनी प्रेमनी साबिती छे। તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન મળ્યું છે, તેમણે ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકન મેળવ્યું છે અને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી તેમને સન્માનિત કરાયા છે। આજના સમયમાં પણ મોટી ગાયિકા શ્રેયા ઘોષાલ કહે છે કે આશા ભોસલે ભારતીય સંગીત જગતની લાસ્ટ સ્ટેન્ડિંગ પિલર હતી, અને હવે દરેક ગાયક દરેક નવી પેઢી તેમની લેગેસીને આગળ લઈ જવાનો પ્રયાસ કરશે। મિત્રો, લોકો તેમને લાર્જર દેન લાઈફ કહે છે, ખબર છે કેમ? કારણ કે 90 વર્ષની ઉંમરે પણ દુબઈમાં લાઈવ કોન્સર્ટ કરવું એ દરેક માટે શક્ય નથી, પણ આશા ભોસલે માટે આપણે એક સામાન્ય વાત હતી આ લાઈવ કોન્સર્ટ। 90 વર્ષની વયે પણ તેઓ નાના બાળકની જેમ એમનો અવાજ અને એમની એનર્જી એવી જ હતી। એટલે આશા ભોસલે માત્ર એક નામ નથી, એક ઉર્જા છે, એક પ્રેરણા છે અને એક એવો અવાજ છે જે ક્યારેય જૂનો નહીં થાય, અને એટલે તો આપણે કહીએ છીએ કે એવરગ્રીન ફોર એવર।

મિત્રો, તો આજે કાર્યક્રમમાં મુકેશભાઈ આપના માટે કાર્યક્રમ તૈયાર કર્યો છે અને આશા ભોસલેના સુંદર મજાના ગીતો આપણે સાંભળીશું. આગળ જે ગીત આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એકદમ નાજુક લાગણીઓથી ભરેલું, દિલને સ્પર્શી જાય તેવું અમર ગીત છે. આ ફિલ્મ કોહરામાંથી લેવાયું છે. આ ગીતમાં શાંતિ છે, રહસ્ય છે અને પ્રેમની ભાવના પણ છે. મિત્રો, આ ગીત મૂળ ગાયું છે હેમંત કુમારે, પણ આશા ભોસલેના સંગીતમય સફરમાં આવા ગીતોનો પણ આશા ભોસલેએ પણ આ ગીત ગાયું છે અને આવા ગીતોનો પણ ખૂબ પ્રભાવ રહ્યો છે. આશાજીએ હંમેશા વિવિધ પ્રકારના ગીતો ગાયતા રહ્યા છે અને મસ્તીભર્યું પિયા હોય, પિયા તું હોય કે પછી આવા શાંત લાગણીસભર ગીતો, મિત્રો, એમની એ આવી વર્સેટાલિટી જેમને એવરગ્રીન લેજન્ડ બનાવે છે. તો ચાલો સાંભળીએ સુંદર મજાનું આ ગીત ફિલ્મ કોહરાનું.

આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા ભુલાના પ્રણામ. નમસ્કાર, કેમ છો તમે બધા? આશા રાખું છું કે અમારી જેમ એકદમ મજામાં હશો અને આશાજીના સુંદર લોક

પ્રિય ગીતોની સંગીતમય મહેફિલનો આનંદ લઈ રહ્યા છો. આજની યાદગાર ગીતોની સફરમાં આપના સાથ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, બીનાબેને આજે આગળ આશા ભોસલેના દુબઈના શો વિશે વાત કરી, ત્યારથી મને યાદ આવી મુકેશભાઈ

સાંસ્કૃતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનમાં મુકેશ જયરામ અને નીલિમા ભુલા સાથે. સોમવારની આ મજાની સંધ્યાએ આપ સર્વને અમારા નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. આજના ગીત સંગીતના કાર્યક્રમનો લાભ લેવા ઉત્સુક હશો તો ચલો ફટાફટ આગળ વધારીએ આજના સુમધુર સુરોથી તરબોળ સંગીતના કાર્યક્રમને. આજે તમારા મનોરંજન માટે અમે લાવ્યા છીએ 70ના દાયકાની પ્રતિભાશાળી, લોકપ્રિય, સફળ અને સુપરસ્ટાર અભિનેત્રી પદ્મશ્રી જયા ભાદુરી બચ્ચનના ફિલ્મી ગીતો. મને વિશ્વાસ છે કે આજના ગીતો આપને જરૂરથી પસંદ આવશે અને આપ 7 વાગ્યા સુધી અમારો સાથ આપશો. મિત્રો, જયા ભાદુરીએ ઋષિકેશ મુખર્જીની નાણાકીય ક્ષેત્રે વિશાળ સફળતા મેળવનાર ફિલ્મ ગુડ્ડીથી હિન્દી ફિલ્મના પડદા પર પ્રવેશ કરીને પોતાની એક સાધારણ વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી, જેને ફિલ્મી પ્રેમીઓએ ખૂબ પસંદ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આપણે ગુડ્ડીનું એક સુંદર ગીત સાંભળ્યું, જેના ગાયિકા હતા વાણી જયરામ. પરંતુ ત્યાર પછી તેણે એકદમ મોહક અદામાં રણધીર કપૂર સાથે ફિલ્મ જવાની દિવાનીમાં અભિનય કર્યો હતો. પ્રસ્તુત છે સદાબહાર ગાયક કિશોરદા અને આશા ભોસલેના અવાજમાં આજે પણ મશહૂર

મિત્રો, આજ આપ કાર્યક્રમમાં જયા બચ્ચન બહાદુરી ના ફિલ્મમાં ગીતો સાંભળીશું. તો મિત્રો, જયા બચ્ચને 1971માં ગુડ્ડીથી કામ શરૂ કર્યું અને ત્યારબાદ ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું. એમની જે ફિલ્મો જે છે એ અનામિકા એક છે, જયા જવાની દીવાની છે, ત્યાર પછી ઉપહાર જે હતી એ પણ એક ફિલ્મ હતી, પ્યાર કા ઘર. એમની જે ફિલ્મની ચોઈસ હતી એ જરા અલગ હતી, જે જરા ઘરેલું સ્ટોરી જેવી હતી. આગળ આપ જે ગીત સાંભળી રહ્યા છો એ છે ફિલ્મ અનામિકાનું આ ગીત, જે ગાયું છે લતા મંગેશકરે, અને સરસ મજાનું ગીત છે. આશા છે કે આપને ગમશે.

મિત્રો, અડધી સદી પછી પણ એટલું જ લોકપ્રિય અને અસરકારક આ ગીત કોકિલ કંઠી લતાજીના ટોચના પ્રણય ગીતોમાંનું એક ફિલ્મ અનામિકાના ગીત પછી રજૂ કરું છું. લતા અને રફીનું આ મધુર ગીત ફિલ્મ છે એક નજર, જેમાં જયાએ અમિતાભ સાથે અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે ઝંઝીર, અભિમાન, મીલી, ચુપકે ચુપકેમાં અમિતાભ સાથે કામ કર્યું છે, એન્ડ ઓફકોર્સ હુ કેન ફર્ગેટ સિલસિલા અને કભી ખુશી કભી ગમ. આ બધી ફિલ્મો ખૂબ લોકપ્રિય અને સફળ થઈ છે.